0: ચેક
1: કાય જીરો ગોબ્યા
2: એ હાટ તો ગોબ્યો તો ગોબ્યા કીવે
3: નીલબલ કરેતિ ઓલમોલ પુરે
0: સદદા સિટ બ્રહસ્પતિંદા દક્વા રાત્રી 7ટ સિયત ટીવી તુલિન
4: 98.2 98.4